નમસ્કાર જી, કાર્યક્રમમાં શું શૂન્ય આ તુમ બધા જણેરા, આ તુમરા દોસ્ત તુમરા સાથે સંજય પાંડે તુમરા ખૂબ સ્વાગત કરું. દેખો જેરા તુમ પોતાયો જે હમે તુમ દો બુદ્ધિ શુક્રે દ્વારે મિલ શકું એ જાય સમાસો છે. આજ એક ખાસ દેશો કા દેશો શકો આજ ઓપરેશન વિજય શક્યતા થયા સેવા થયા કારગિલ બિલકુલ જી 26 જૂન રે આજ કે દેશો રે બાત ઓર કે દેખો ગોલ બાત ખેર રોણી ચાલ દી લાગી દો ગોલ બાત પલીએ દેખો ના એસ વક્ત રા સમા કે રા એસ વક્ત આ સમા જે બઢિયા બઢિયા જમેડ કે બરખા બાના હો મચ્છર ચાય પડના બઢિયા જીવ કરો ઓર એ જમાના તો આગવાના સોશિયલ મીડિયા રા બિલકુલ પર અભે જીરા બોલી જી સાહેબ સે ગોઈ બોલી હમે જે જો પલ પલિયે ધાન્ય હોતા રેડિયો હતા ટેલિવિઝન હતો પર દેખો સમક સલામ પરિવર્તન હોણા ચાહી હમેશા ઓર અવ્યો તો રજા મજા તો હોના જો એક તુમર તઈક બડે બઢિયા મારે નાટેશણા હોલી એક પહાડી સહેગાન સહેગાનો ઓ સે જો ચીન સૌરે કોઠાવ ગા દો બિલકુલ આકાશવાણી શિમલે એક રેકોર્ડિંગ બડી બઢિયા તુમક પારાબોલો ઢાકો દે એ તુમરે જી શુણવે.